0: પણ ચાલ માની જીસી લાગે, માની પોસાની જીસી જ લાગે. આંગણમાં આના તહા વરહું ઉતરીને તેલા ભેટી પડના.
1: બસ બસ બસ બસ.